0: રાતે જાગી.
1: સીમા, અરે કઈ હો જો તને આખી રાત જાગનો પડ્યો? ઓર ચિંતા વાલો ગીત ભી ગારી, ઉદાસ ભી લાગ રહી હૈ. બોલ સીમા, બોલ કઈ ભી હો સીમા?
2: એ મીના, મેં તને કઈ બતાઉં, મારા ઘરવાળા મને આગળ પડવાય ન દે રહ્યા. હવે મેં કઈ કરું, મન તો ઠા કોની પડ રહી. તું જ બતા મીના, મેં કઈ કરું.
1: સીમા, યે વાત તો વાસ્તવ મેં ચિંતાજનક હૈ, પર દેખ સરકાર કી યોજના કે અનુસાર આપણે સાયકલ મિલી, જો માની ભી દાદાજી દાદીજી ઘરવાળા સબ મના કર દીધો કે યા તો છોરીએ ઇને સાયકલ ચલાવા કોની દેની. પર મેં મારે વાસ્તે આવાજ ઉઠાઈ ઓર જિદ કરી સાયકલ ચલાવા કી, તો દેખ લે મારે લીએ કતરો આસાન વે ગયો સાયકલ લેન. સ્કૂલ જાણો આણો, ઘરરા દૂસરા કામ કરના. આજ મારા દાદા દાદીજી મને સાયકલ ચલાતા દેખ કતરા ખુશ હોવે. સીમા, આપણે લીએ તો આપને હી જ બોલનો પડી, આગે તું સમજદાર હૈ.
2: થેન્ક યુ મીના, અબ મારે સમજમાં આગી કે મારે કઈ કરનું હૈ.
3: જીવન કે હર મોડ પર નારી દેતી હૈ પરીક્ષા, કોઈ રોકે ના ઉસે લેને સે અચ્છી શિક્ષા.
4: અક્સર હમ ખેલ કે બારે મેં સોચતે હૈ, લડકા યે ખેલેગા લડકી યે ખેલેગી, તો કહીં યહાં પર ભી ઇસ તરહ કી બાતે તો નહીં હો રહી હૈ. સુનતે હૈ.
1: મમ્મી મમ્મી, મારે ટૂર્નામેન્ટ હૈ, મેં ક્રિકેટ મેં ભાગ લે રહી હું.
5: મીના, તું ઓર ક્રિકેટ? અરે કોઈ છોરી વાળો ગેમ પસંદ કર, યો તો ગેમ છોરા કો હૈ. એડા ઉછલ કૂદ કરવા વાળા ગેમ આપણે કોની ખેલનો, સમાજ મેં બાતા હો જાય.
6: અરે મીના કી માં, ક્રિકેટ મેં કઈ બુરાઈ હૈ? અરે ભાઈ, આપણે મિતાલી રાજ ને દેખ લો, રાજસ્થાન કી પહેલી મહિલા ક્રિકેટર રહી ચૂકી હૈ. આપણે મીના ભી કિકાઉ કમ કોની હૈ. જા બેટા જા, ખેલ તું પૂરી છૂટે.
1: થેન્ક યુ પાપા.
3: લડકા હો યા લડકી, દોનોં કો હૈ ખેલને કા સમાન અધિકાર.
4: બેટા ઓર બેટી કે પ્રતિ કૈસી સોચ હોતી હૈ હમારી, તો આઈએ હમ દેખતે હૈ માં બેટી બેટે કે બીચ કિસ તરહ કી બાતે હો રહી હૈ.
5: અરે રાહુલ બેટા, આજ મારી તબિયત ઠીક કોની, થોડો સો સૂપ બના દે તો.
7: માં તું મીના ને બોલા પે, મારે તો એરો કોમ નહીં વે, હું સો રહો.
5: બેટા, મીના અબાણું જ આરામ કરવા ગઈ હે, ઓર યો છોરા છોરી કઈ લગા રાખ્યો, જા ફટાફટ સૂપ બના, મારે દવા લેની હે.
7: ઠીક હે માં.
5: મને મીના કા સાથ સાથ મેં રાહુલ ને ભી ઘર કો હર કામ સિખાણો પડી, તાકી કાલ કા દિન મારી બહુ કા જીવન મેં કઈ ભી સમસ્યા નહીં આવે.
3: ભૂખ સભી કો લગતી હૈ, યે જગ જાહિર હૈ, ફિર ભી મહિલા હી ખાના બનાયેગી, યે કૈસી લાચારી હૈ.
8: તો બચ્ચો, અબ ઇસ તરહ સે આપ લોગો ને જાન લિયા હોગા કિ જેન્ડર ક્યા હોતા હૈ ઓર સેક્સ ક્યા હોતા હૈ. એક પ્રશ્ન કા મુજે જવાબ દો કિ આદમી ઓર ઓરત મેં ક્યા અંતર હોતા હૈ.
9: મેડમ, આદમી કમાન લાવે, લુગાયા તો ઘર કો કામ કરે.
10: મેડમ, આદમી પંચાયત મેં બેઠે ઓર ઓરત બચ્ચા ને સંભાળે.
1: મેડમ, ઓરત બચ્ચા ને જન્મ દેવે ઓર પિતા પાલન કરવા મેં મદદ કરે.
8: શાબાશ બચ્ચો, આપ સભી ને ઉત્તર દેને કી અચ્છી કોશિશ કી હૈ. આજ કે સમય મેં તો ઓરતે ભી પંચાયત મેં બેઠતી હૈ, સરપંચ ભી બનતી હૈ, ઓરત નોકરી ભી કર રહી હૈ તો ઘર પરિવાર ભી સંભાળ રહી હૈ, પુરુષ ખાના ભી બનાતે હૈ તો બચ્ચો કો ભી સંભાળતે હૈ, તો યે સારે કામ મહિલા ઓર પુરુષ બરાબરી સે કરતે હૈ, ઇસલિયે હમે ભેદભાવ નહીં કરના ચાહીએ. સામાજિક પરિપ્રેક્ષ્ય મેં જો કાર્ય કરતે ઉસે જેન્ડર કહેતે હૈ ઓર મહિલા ઓર પુરુષ કી શારીરિક બનાવટ મેં જો અંતર હૈ ઉસે સેક્સ કહેતે હૈ.
3: નર હો યા નારી, દોનો કો હૈ જીવન જીને કા અધિકાર, દોનો કે હી શરીર કી બનાવટ મેં હોતા હૈ અંતર.
4: દોસ્તો, આપને મુલાકાત કી હમારી બહાદુર મીના સે. ઇસ નાટક સે સ્પષ્ટ હોતા હૈ કી મહિલા ઓર પુરુષ કી શારીરિક બનાવટ મેં અંતર હોતા હૈ, ના કી ઉનકે કાર્ય મેં. આઈએ જેન્ડર ઓર સેક્સ કો બહેતર તરીકે સે સમજતે હૈ આજ કી હમારી જેન્ડર એક્સપર્ટ વિથિકા જી સે. દોસ્તો, વિથિકા જી યાદવ એક માનવાધિકાર કાર્યકર્તા હૈ, જિન્હોને માનવ તસ્કરી, ગુલામી, લૈંગિક અધિકારો ઓર યૌન તથા પ્રજનન સ્વાસ્થ્ય કે મુદ્દો પર કામ કિયા હૈ. વહ લવ મેટર્સ ઇન્ડિયા કી કન્ટ્રી હેડ હૈ, જો સભી લિંગ ઓર કામુકતા કે લિયે પ્યાર, સેક્સ ઓર રિશ્તા કે બારે મેં જાનકારી પ્રદાન કરતી હૈ. ચલિયે સુનતે હૈ વિથિકા જી સે कि वह क्या कहती है जेंडर और सेक्स के बारे में।
0: तो जब हम सेक्स की बात करते हैं तो हम अधिकतर जो है जो हमारी बायोलॉजिकल कैरेक्टरिस्टिक्स हैं, जो हमारा शरीर है, जो हमारे रिप्रोडक्टिव ऑर्गन्स हैं, तो जब हम सेक्स के बारे में बात करते हैं तो वो सिर्फ वो उस चीज के आपके शरीर के जो अंग हैं, जो आपके बायोलॉजिकल कैरेक्टरिस्टिक्स हैं उसको रेफर करता है। और इसमें आपके जो आपके शरीर पे जो बाल हैं, जो आपके स्तन हैं, जो भी आपके फिजिकल कैरेक्टरिस्टिक्स हैं, आपका यूट्रस है, आपके रिप्रोडक्टिव ऑर्गन्स हैं, वो सब कुछ आते हैं। और वही जब हम सेक्स की बात करते हैं तो वो जो बायोलॉजिकल कैरेक्टरिस्टिक्स हैं जनरली उनको यूज करा जाता है, उनका इस्तेमाल करा जाता है पुरुष और स्त्री के शरीर को अलग अलग तरीके से समझने में। नॉर्मली क्या होता है कि हर एक इंसान को, हर एक व्यक्ति को जन्म के दौरान ही एक सेक्स असाइन करा जाता है, और वो सेक्स असाइन करा जाता है इस बेसिस पे कि उनके फिजिकल कैरेक्टरिस्टिक्स क्या है। और जो उनके शरीर के जो अंग जो महिलाओं के होते हैं, अगर वो उनके साथ पैदा होते हैं तो उनको लड़की बोला जाता है, और जिनके अंग लड़कों वाले होते हैं उनको लड़का बोला जाता है। लेकिन जरूरी ये समझना है कि जो हम उनको सेक्स असाइन कर रहे हैं जब उनका जन्म हुआ है, जो लिंग हम उनको दे रहे हैं, वो उससे विपरीत उनको महसूस कर सकते हैं जब वो बड़े हों, जिसको हम बोलते हैं कि बाइनरी से हटके जो जहाँ पे हम इंटरसेक्स की बात करते हैं, मानने की जो व्यक्ति जन्म में जिसके कैरेक्टरिस्टिक्स, जिसके फिजिकल कैरेक्टरिस्टिक्स पुरुष के थे, हो सकता है कि वो बड़े होके महिलाओं जैसा महसूस करे, और उसी तरह से महिला जो है पुरुष जैसा महसूस करे। जब हम जेंडर की बात करते हैं तो उसमें हमारा समाज, हमारी साइकोलॉजिकल, हमारा जो कल्चर है, हमारे कल्चरल जो रोल्स हैं, जो हमारी बिहेवियर है, जो हमसे अपेक्षाएं रखी जाती हैं, जो सोशल नॉर्म्स हैं, चाहे मेल को लेके, फीमेल को लेके, या किसी और जेंडर आइडेंटिटी को लेकर, उसको हम जेंडर में डालते हैं। क्योंकि जेंडर जहाँ पे सेक्स जो है वो आपके फिजिकल और बायोलॉजिकल कैरेक्टरिस्टिक्स को लेके देखा जा रहा है, वहां पे जेंडर जो है वो सिर्फ बायोलॉजिकल फैक्टर्स पे डिपेंड नहीं करता है, बिकॉज ये एक तरह से एक सोशल कॉन्स्ट्रक्ट है। ये जो समाज ने एक जो ढांचा बनाया हुआ है जेंडर को, उसके मुताबिक देखा जाता है। क्योंकि अधिकतर जब हम समाज की जब बात करते हैं तो ट्रेडिशनली ये देखा गया है कि एक पुरुष और एक महिला की एक बहुत ही बाइनरी अंडरस्टैंडिंग है जेंडर को लेकर। लेकिन जेंडर जो है वो सेक्स से ज्यादा कॉम्प्लेक्स है, क्योंकि उसको उसका अनुभव भी लोग अलग अलग तरीके से कर सकते हैं, क्योंकि लोग अलग अलग हैं। कुछ लोग जो ट्रांसजेंडर हैं, उनका जेंडर आइडेंटिटी जो है वो उससे विपरीत है जो उनको सेक्स जन्म के टाइम उन्हें दिया गया। बहुत सारे जब आजकल जिन टर्मिनोलॉजी की बात बहुत ज्यादा हो रही है, जिसमें हम जेंडर फ्लूइड होने की बात करते हैं या फिर जेंडर क्वेयर होने की बात करते हैं, ये वो वाली आइडेंटिटीज हैं जो अपने आप को केवल पुरुष और महिला वाले सेक्शंस में नहीं देखते हैं, लेकिन कुछ अलग अपने आप अपना जेंडर जो है वो अलग तरीके से डिफाइन करते हैं। तो सेक्स जहाँ पे बायोलॉजिकल कैरेक्टरिस्टिक आपका आपका शरीर की जो बनावट है, जो आपके शरीर के अंग हैं, उनको लेकर ज्यादा रेफर करा जाता है, वहीं जेंडर जो है वहाँ पे समाज का, कल्चर का, हमारी सोच का, हमारे बिहेवियर का रोल होता है, वो बहुत ज्यादा होता है। तो इन कॉन्सेप्ट को समझने के लिए बहुत ज्यादा जरूरी है कि हम इसकी डाइवर्सिटी को, विपरीतता को हम समझ सकें, क्योंकि बहुत सारे जो लेबल्स हैं वो सेल्फ आइडेंटिफाइड लेबल्स हैं, जो एक्सप्रेशंस हैं, और उसके लिए हमारे समाज में बहुत ज्यादा जगह नहीं है। तो जेंडर सिर्फ पुरुष और महिला वाला जेंडर नहीं होता, जेंडर उसके बियॉन्ड भी होता है।
4: दोस्तों, अभी हमने सुना विथिका जी को। उम्मीद करते हैं कि आप भी जेंडर और सेक्स के बीच के अंतर को बेहतर समझ सके होंगे। लेकिन दोस्तों, कार्यक्रम अभी भी बाकी है। आरजे उषा आए और गीत ना गाए, ऐसा तो हो ही नहीं सकता। तो दोस्तों, हम लेते हैं आपसे विदाई, फिर मिलेंगे अगली कड़ी में एक नए विषय के साथ। तब तक के लिए 107.8 FM पर सुनते रहिए रेडियो मधुबन को, और कहिए
3: सुनो समझो, चुप्पी तोड़ो और कहो हिंसा को नो।

0: और આપનો થોડો પરિચય આપના શ્રોતાઓને દો.
1: મારો જન્મ એટલે પૂર્ણ્યા પરમેશ ભૂતો ઓર એટલે ઉંમરથી બચપનથી સટે મતલબ છોટા બચપન સબ યહીં ગુજારા હૈ ઓર
0: લગભગ 17 સાલ હુઆ
1: મારી ઉંમર હુઈ હૈ 76 વર્ષ
0: જી
1: ઓર
0: તો લુણિયાપુરા મેં આપ જન ટાઈમ રહેવા આયા તો આપણે પિતાજી ભી અટિસ્ટ રહેતા પહેલા યા બારગામ થી આયા?
1: મારા પિતાજી બારગામ થી આયા થા
0: જી,
1: બાલરાઈ થી આયા થા, પાલી ડિસ્ટ્રિક્ટ,
0: બાલરાઈ પાલી થી,
1: પાલી ડિસ્ટ્રિક્ટ મેં
0: જી.
1: ઓર મારા પિતાજી આજે મતલબ મારા મધર હી નહીં થી
0: જી,
1: દાદી ઓર પિતાજી આયા
0: જી.
1: હા,
0: તો વણોર વ્યવસાય કા તો અંટે
1: વણા વો રેલવે મે સર્વિસ કરતા થા.
0: અચ્છા, રેલવે મે સર્વિસ થી? હા, કન પોસ્ટ માતે થી,
1: કોટિન એન્ડ કોપર સ્મિથ.
0: અચ્છા, તો આપની પઢાઈ આબરોડ મે જ હુઈ હે?
1: મેં 10th પાસ આબુ રોડ રેલવે સ્કૂલ થી કીધી હૈ
0: જી,
1: ઓર બીએસસી કીધી હૈ બ્યાવર એસડી ગવર્નમેન્ટ કોલેજ થી.
0: આપ બ્યાવર વન ટાઈમ ક્યુ ગયા? આબુ રોડ માં કોલેજ નહી થી સિરોહી જિલ્લા મેં?
1: કટે નહી થી.
0: અચ્છા,
1: આ સન 56 રી વાત હૈ.
0: સન 56 રે માં અને એરિયા માં કટે કોલેજ નહી થી?
1: કોલેજ નહી થી, સિરોહી માં થી, આર્ટ્સ થી ખાલી, સાયન્સ નહી થી. હા,
0: તો આપ સાયન્સ થી?
1: સાયન્સ થી બીએસસી કીધી હૈ.
0: બિલકુલ. સોતાઓ આપો એસ કે ભાટી સાહેબ થી ભી પરિચય લો. હા ભાટી સાહેબ, આપ બતાવો કે આપ વર્તમાન મેં કા કરો રહ્યા?
2: મોબાઈલ વર્તમાન મેં આપણે તલેટી માતે એક કંપની હૈ મોડર્ન ઇન્સ્યુલેટર લિમિટેડ
0: જી,
2: અને મેં સિનિયર જોઈન્ટ વાઇસ પ્રેસિડેન્ટ હું પ્રોડક્શન મેં
0: જી.
2: બટે કિલન ડિપાર્ટમેન્ટ હૈ
0: જી,
2: ઇન્સ્યુલેટર બટે પાકે ઓટોમેટિક સિસ્ટમ હૈ
0: જી,
2: કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ હૈ
0: જી જી,
2: 12 ભટ્ટીઓ વટે
0: જી,
2: ઓટોમેટિક સબ ઇન્સ્યુલેટર વણ પાકે ઓટોમેટિક તરીકાથી 12 આવે
0: જી.
2: વન કંપની હું અમારા સિનિયર જોઈન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરી રહ્યો.
0: આપ વટે કતરા સાલ થી સર્વિસ કરો રહ્યા?
2: હું વટે 1987 10 ફરવરી 1987 થી વટે લાગો તો પઢાઈ કરે, જોધપુર થી પઢાઈ કરીને આવ્યો
0: જી,
2: ને પછી વટે લાગો તો વટે અમાર હું લગાતાર વટે કામ કરી રહ્યો. આજ મને 29 સાલ હુઆ લગભગ.
0: 29 સાલ પહેલા આપની કા પોસ્ટ થી આજ કા પોસ્ટ હૈ વટે?
2: 29 સાલ પહેલા હું વટે સુપરવાઇઝર તરીકે લાગો તો
0: જી,
2: વણેશ ડિપાર્ટમેન્ટ મેં
0: જી
2: સુપરવાઇઝર તો, અને આજ હું વણેશ ડિપાર્ટમેન્ટ રો હેડ હું
0: જી,
2: સિનિયર જોઈન્ટ વાઇસ પ્રેસિડેન્ટ હું
0: જી,
2: ને ડિપાર્ટમેન્ટ હેડિંગ કરું, કિલન લોડિંગ ને કિલન ઓપરેશન
0: જી,
2: પ્રોજેક્ટ હારું મારે અંડર મેં હે વટે.
0: પઢાઈ કટા હતી કીધી?
2: મેં જોધપુર થી ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન મેં કીધો તો.
0: અચ્છા,
2: વનને બાદ મેં માસ્ટર ડિગ્રી વટાથી અપને બમ્બઈ મહારાષ્ટ્ર યુનિવર્સિટી થી લીધી.
0: અચ્છા,
2: એન્જિનિયરિંગ મેં અપને ઇલેક્ટ્રોનિક્સ મેં.
0: તો અટે ભી કોઈ બડી કોલેજ થી આના એરિયા માં આસપાસ?
2: માસ્ટર ડિગ્રી વાસ્તે અટે તો કોઈ કોલેજ નહી હતી
0: જી.
2: જ્યારે હું ડિપ્લોમા કરવા ગયો જ્યારે રાજસ્થાન મેં ખાલી 4 જગ્યા કોલેજ થી
0: જી,
2: એક તો જોધપુર મેં
0: જી,
2: એક થી અપને બિકાનેર મેં, કોટા મેં ને ઉદયપુર મેં
0: જી.
2: ઉદયપુર મેં ખાલી એગ્રીકલ્ચર ને એજ થી
0: જી,
2: ને એક અટે જયપુર મેં
0: જી,
2: બાકી કટે કોલેજ ની હતી. અમે તો એક એક શહેર મેં 90-90 હો કોલેજો હોય છે, તો અમે તો કોલેજો કોઈ આવ્યું નહીં, પઢાઈ રૂવા રહ્યું નહીં કે ભાઈ બસ પઢાઈ ની કોઈ વેલ્યુ અતરી વા નહીં રહી.
0: સ્વતા એસ કે ભાટી સાહેબ ભી આપણે બારા મેં બતાયા કે હવે મોડર્ન ઇન્સ્યુલેટર માં સર્વિસ કરે હે, 29 સાલ થી સર્વિસ કરે, એક સુપરવાઇઝર ની પોસ્ટ માટે સર્વિસ જોઈન કીધી હતી, ઓર આજ આપણે અચ્છી ગ્રોથ કરે ને આપણે કાબિલિયત દિખાય કંપની ને, કંપની વાળા ઉન્હોને સિનિયર જોઈન્ટ વાઇસ પ્રેસિડેન્ટ ની પોસ્ટ માટે આજ ભી આસીન હે. તો દીપચંદજી ભાટી સાહેબ થી પૂછો હો કે ભાઈ પ્રજાપતિ સમાજ રો રિવાજ જો હૈ, તો સૌથી પહેલા આપણા સમાજ માં બચ્ચા રો જન્મ વે તો કા આપણે સમાજ માં રિવાજ હોય એના બારામાં આપ બતાવો.
1: બચ્ચા રો જન્મ વે
0: જી,
1: જન્મ વે તો એને વન્ને મતલબ કોઈ ગુટકી વુટકી દીએ એને
0: જી, પણ
1: ઠીક હૈ
0: ગુટકી કોણ દીએ?
1: હા, કોઈ ભી ગુટકી એને ભૂવા બીજી કોઈ ભી દીએ
0: જી. અને અલાવા કા કાર્યક્રમ
1: કે અન્ય અલાવા હોળી માતે
0: જી
1: ઢૂંઢ વે,
0: હોળી માતે ઢૂંઢ વે.
1: હા, ઢૂંઢ વે.
0: ઠીક હૈ, ઢૂંઢ રો કાર્યક્રમ કન તરીકા થી આપ મનાવો?
1: ઢૂંઢ મેં એરો હૈ કે ગેરિયા આવે
0: જી,
1: વે વણે ઢૂંઢે જાય
0: જી. વન્ને અલાવા ચલો ગેરિયા હોળી રે બીજી દન ઢૂંઢવા આવતા ભાઈ,
1: હોળી થોન જાય ને વટે હોળી રહે ચારે તે ફેરવે
0: તો ફેરા જો ખવાવે હે વો કોણ લેન ખવરાવણી ને કોણ ઉઠાય મતલબ
1: વો તો બચ્ચી ઉઠાવે.
0: તો એચ કે ભાટી સાહેબ ને પૂછો કે આપ બતાવો આ બારામાં આપને કતરી જાણકારી.
2: તો બચ્ચો જગો આપણે વેવા પૂટી હોળી પહેલી હોળી આવે કે મને હેંગ બેન બેટીઓ ને બીજી ને હેંગ ધૂંઢ લઈને આવે ઘરે આપણે આવે ફંક્શન કરે ને સબ કપડા લઈને આવે વણોરે કોઈ બાળુરું લઈને આવે કોઈ
0: બાળુરો મતલબ કાવે
2: બાળુરો મતલબ હોય કે પૂરા સોરારે હોના ચોંદીરા ચોંદીરા હેંગ જેવર ને બીજા સબ લઈને આવે
0: કપડા લત્તા
2: સબ પોસે
0: ચીજ મતલબ
2: પોસે ચીજ લઈને આવે
0: બચ્ચો રે જેવર ભી આ જાય
2: જેવર આવે
0: બાળુરો
2: હા બાળુરો મને મા બાપ રહી મને કપડા લઈને આવે
0: પૂરા પરિવાર ને
2: પૂરા પરિવાર ને કપડા લઈને આવે
0: અચ્છા
2: ને મને ભુઆ લઈને આવે બાળુરો
0: મને ભુઆજી લઈને આવે
2: ભુઆજી લાવે
0: તો એક ભુઆ લાગ જત્રી ભુઆ હેંગ લાવે
2: હેંગ લાવે વે
0: અચ્છા
2: હેંગ ભુઆ મળે ને યાદ તો કરે
0: અચ્છા અચ્છા
2: મોટો બચ્ચો રે ટાઈપ થી કરાવો મતલબ બેન રૂ લે બેન ને હવાયું મેં દિયો એવો રિવાજ
0: મનાવે ક્યુ
2: ઢૂંઢ તો યુ હે કે એક પરંપરા હે એક યાદ આશે કે મને રાગે કે ઢોળીએ હોળીએ ઢૂળ્યો તો
0: અચ્છા
2: કે હોળીએ ઢૂળ્યો તો અને હા હોળીઓ બે મહિનો પહેલા કે હોળી બે મહિનો બાદ કે હોળી મતલબ એક માધ્યમ રાખે ને મારવાડી મેં થોડો ધ્યાન રહે વળો
0: અચ્છા નહીં ઘણી ઠોકોને મને કે હોળી માતે બેન જાણી જોઈએ બચ્ચા ઢૂંઢામણ
2: હા હોળી માતે બેન ની જાણી જોઈએ હોલિકા જો હે એક આપણે પહેલા જ ને લે ને મતલબ બચ્ચા ને લે હોલિકા બળી પીધી ને પહેલા જ જોઈ રહ્યું તા તો હોલિકા ને પછી પહેલા જ મતલબ ભગવાન રા ભગત તા તો હોલિકા ને આશીર્વાદ પછી મળ્યો હતો અને સાબ થી હોલી નો આશીર્વાદ લેવાનો જરૂરી અને ફેરા લેવાથી બચ્ચો કદી બીમાર નહીં વે
0: મતલબ બુરી કોઈ હરી માતે નજર નહીં વે
2: નજર નહીં લાગે વાની વાગે બચ્ચા સ્વસ્થ રહે અને સાથીઓ રિવાજ હે
0: તો શ્રોતાઓ આપણને એસ કે પાટી સાહેબ અનોરે ઢૂંઢ રિવાજ બતાયા હે પર ઓર અપો અનોરે સમાજ રે બારા મેં જાણકારી લેવલા પર આપો એક છોટો શોર્ટ બ્રેક લો હું ઓર આપ કટે મત જાજો और अपने पाटी साहब ने चाय मन में आई है तो चाय पीन में थोड़ी देर बाद पास आऊँ ब्रेक के बाद में फिर आपूँ प्रजापति समाज के बारे में जानकारी लेंगे।

0: ब्रेक रे बाद में अपनो समाज कार्यक्रम रे मायने रेडियो मधुबन रा सगला श्रोताओं रो स्वागत है अने एस के पाटी साहब अने दीपचंद जी पाटी साहब रो भी स्वागत है। प्रजापति समाज रे मैं और का रिवाज है हमें आप पूछो हों तो सबसे पहला पाटी साहब ने पूछूँ कि पाटी साहब आपने समाज में शादी हुए तो दहेज रो कतरो रिवाज है, आज समाज में दहेज प्रथा एक कुरीति है तो आपने समाज में अन्नो प्रचलन है या नहीं है?
1: मारे समाज रे में दहेज प्रथा रो बिल्कुल स्थान नहीं है
0: जी।
1: दहेज प्रथा मारे समाज में बिल्कुल कट्ठे ही भी चालू नहीं है
0: जी।
1: हाँ, एक बहुत अच्छा कार्यक्रम मारे समाज रा हैं बंधु लोग कीधु है
0: जी,
1: वो समाज में सामूहिक लगन चालू की दू है। मोरे सिरोही में हॉस्टल बनाई है।
0: अच्छा।
1: पूरे समाज रहेंग मलक मलेन समाज रहा बहुत अच्छा अच्छा अच्छा डॉन दाता है
0: जी।
1: खिमजी प्रजापति
0: रीछड़ी वाला
1: अच्छा। वने बहुत अच्छो मोरे अध्यक्ष है।
0: अच्छा।
1: जिला अध्यक्ष है समाज रहा, वने बहुत अच्छी मेहनत की दी है
0: जी।
1: ने बाकी एक सिरोही लकमा जी है
0: जी,
1: एक अपने अहमदाबाद थी अपने किशन जी आवे है।
0: अच्छा।
1: ए लोग काफी मेहनत करे
0: जी।
1: ने हेमंत पहला हॉस्टल रो जो चालू की दू थू
0: जी,
1: वो मोरे फादर श्री दीपचंद जी भाटी
0: जी,
1: ने श्रीमान शंकर जी अपने सिरोही वाला
0: जी
1: कुंडलवाल।
0: अच्छा।
1: वे ने एक लकमो जी
0: जी,
1: ने एक अपने अटाला छगन जी मार साहब, ने एक मावल वाला शोक जी।
0: अच्छा।
1: ने सब मले ने बहुत अच्छो कार्यक्रम चालू की दू थू
0: जी, जी।
1: ने वो हॉस्टल आज मोरे बहुत बढ़िया बनी पी है, करोड़ों रुपये की हॉस्टल हुई पी है। हमें दहेज प्रथा जो है वनने बारे में आपने मुँह कहूँ के दहेज प्रथा मोरे बिल्कुल चालू नहीं है, ने सामूहिक लगन हाँ। जो है वह करना चालू किया है वटे इस हॉस्टल में
0: जी।
1: ने बहुत अच्छी तरह थी कराए ने अब गया 11 जोड़ा 21 जोड़ा पढ़ना ही था
0: जी।
1: है उन्हें जन्ने जन्ने समाज रू जन्ने जन्ने डोनेशन जन्ने दीदू वो अपने तरफ थी कने टंकी दीदी कने का दीदू कने का दीदू वो जरूर दीदा है
0: ठीक है,
1: पर वह दहेज प्रथा नहीं कहलाती, वो समाज की तरफ थी डोनेशन है गरीब परिवार ने
0: जी।
1: वह गरीब परिवार ने सामूहिक लगन में हैंग एक हर का वह वटे हैंग और कोई गरीब नहीं है कोई अमीर नहीं है, अमीर गरीब का वह अमीर गरीब तो जन्ने हाथ पोग नहीं है
0: जी।
1: वो गरीब है
0: पन्ना में जरा आप जिकन हाँ। मेलो आपरे समाज में अलग ही शादी करो आप जिकन सेपरेट
1: हाँ,
0: तो
1: सेपरेट
0: आप बच्ची ने देन मेलो
1: सेपरेट शादी करो जरा बच्ची रे खाली एक तो अपने कंटी
0: जी
1: करावो बनने
0: जी
1: एक कंदोरो।
0: अच्छा।
1: ने बाकी कौन हो रहा
0: जी जी
1: बाकी कोई बनने नहीं ने एक खाली एक कपड़ा देन मेलो बाकी बनने हाथ कोई देन नहीं मिलता है।
0: बहुत अच्छा रिवाज
1: वो बनने खाली बच्ची रहे गहना जरूर बनने बच्ची रह दियो
0: जी।
1: बाकी मैं कोई दवे कोई रुपया देता नहीं कोई कोई देता नहीं
0: जी।
1: यू रियो बच्ची पढ़ना मिलो
0: तो सोता हूँ। आज महंगाई रे दौर में हर समाज में मैं देखूंगा देश प्रथा बहुत बड़ो एक कुरीति रो रूप लीधो है और अन्य कारण कई जगह आज बच्चियों अन्नो शिकार बनी है और अत्याचार अंति हुआ है। पर अनोर समाज में देखवा में आयो है कि बिल्कुल देश प्रथा रो स्थान बिल्कुल नहीं है, मतलब दहेज अनोर नहीं तो लेता है और नहीं देता है। और अनोर समाज में सबसे बड़ी बात क्या है कि हमें और एक कार्यक्रम चालू की दो है कि भाई एक सामूहिक विवाह त्वण में छोटो मोटो गरीब अमीर सब बन में निकले जाए वो सबसे मोटो एक कदम है। जनती कणी ने कोई जोर नहीं आवे और आराम से भले एक घर में चार बच्चे हुए तो भी उन्हें शादी आराम से हो जाए तो बहुत अच्छो कदम है। और समाज रे बारे में और समाज रे लोगों ने अपने धन्यवाद दो और समाज रे जो भी उच्च अधिकारी है तो उन्होंने मोइस कहूँ कि भाई के वो बहुत अच्छा आप कदम है और अंति ही के बीजा समाज भी मुद कहूँ ने देश प्रथा ने बिल्कुल जीरो कर दे बिल्कुल ख़त्म करवा की कोशिश करे हमें पूछ। और लास्ट में पूछो हूँ भाटी साहब ने अपने करने मृत्यु भेजा है अपने समाज में तो वरना थोड़ा सा का रिवाज है 12 दिन और गंगा प्रसाद बारे में बताओ।
1: मोरे समाज में हेमती मोटी कुरीति या को मृत्यु करनी वे जाए बाप गरीब हटे मृत्यु वे जाए करने भी हटे वे जाए तो जनदारे एक दर लाश बालवा जाए
0: जी
1: अपने वंदारे मनक आवे है
0: जी
1: आवे ने पसे कोई बाल ला नहीं जावे तो बटे सो खानू बनावे मनक लावे बाराती आगती पागती घर ती खानू लावे
0: जी
1: वे पसे जी में जाए।
0: अच्छा।
1: पसे 5-3 दारो पुटी हाँ। कातरिया राखे बाल उतारे
0: मतलब का है
1: कातरिया मतलब है बाल कतरावना।
0: अच्छा।
1: कातरिया
0: कातरिया पे
1: बस
0: तो अने लोकाई कनिन के पसे
1: लोकाई पसे पास ही 12 दारे
0: बारह दारे
1: हाँ।
0: अच्छा
1: तो वन में यू है के कातरिया दारा ही अतरा मनक आवे
0: જતરા કાતરિયા આદન આવે તીસરા આદન અત્રા અત્રાય પાછા
1: પાછા ગરીબ કોઈ ગરવે બાપડું ગરીબ ગરવે
0: જી
1: વો તો પછે ધોવી જાય પૂછપા
0: અચ્છા
1: ફેંગ મન કરો ખાણું વંદારે કરનું
0: જી
1: પાછું બારમું થાપે વંદારે પાછું આવણું પ્રસાદી વે કોઈ અચ્છું ગરવે તો પ્રસાદી કરે
0: જી
1: નહીં તો બારમું થાપે વંદારે પાછું તો તીન વેળા વન ઘરે મને ખેંગ આવે મોતી ભોજ તો હું એ કહું જેમને ઘર મેં મોત હુઈ હૈ
0: સહી વાત
1: વાતો આપડો કતરો દુખી હે
0: અચ્છા
1: વન્ને હોમુસ ઓપને પ્રોત્સાહન દેણો સહી છે વન્ની જગ્યાએ હેંગ જાયન વટે વટે વેન વટે વણ વટે જીમણું કરનું આ સમાજ ની હેમતી મોટી કુરીતી હે અન કુરીતીને
0: ઓપને
1: સમાપ્ત કરની
0: ઉચિસ કે મતલબ
1: અન કેમ મૃત્યુ ભોજ અન મૃત્યુ ભોજ સભા બંધ કરનું સહી છે
0: હર સમાજ માં હું દેખું આજકાલ બંધ હુઓ જીન કા સમાજ દેખું
1: ઘણા સમાજ જે બંધ હુઈ છે મોરે યાત્રા ચાલુ હે
0: સમાજ મે ચાલુ હે
1: ઘણું વાત ઘણું
0: એટલે
1: બાપડું કોઈ ગરીબ ગરવે
0: જી
1: કોઈ ગરીબ ગરવે કોઈ વિદ્વારું ગરવે કોઈ કાવે તો વણના થેબડાઈ બા પકાવે
0: જી જી
1: એરા એરા મોરા પંચ હે
0: જી તો મારે કહેવાનો મતલબ હે ગણી ઠકોણે ઘીરી જીમ જીમે દેશી ઘી
1: દેશી ઘી દેશી ઘી મેં ઘી મેં થોડી સી કોઈ કમી આવી ભી તો વણને બાપડા ને પાછું થોકડે દે
0: ઓમરે કેરો રિવાજ હે
1: કેરો રિવાજ હે
0: પરિવાર માં ગલત મર્યો વણને તો દુખ ઘર મે વાતાવરણ ઉભો હે ઓર વો એક દેશી ઘીરી સમાજ વાળા જીમ જીમ ઓ કતરો ખરાબ રિવાજ ઓ યુ ની કે તો ખરાબ હે આપણી જો પરંપરા હે અને મે થોડો સુધાર લાવવાની કોશિશ કરો મુ ની કેવરી હો ભાઈ કે આપણે રિવાજ ખરાબ
1: આયા આ મળે એન ચાય પી દે ને ગા
0: આપ બસ આપણે સમાજ વાળા થોડા એક્ટિવ વેલા તો અનમે થોડો સો સુધાર લાવે કે
1: સુધાર
0: લાવે
1: સમાજ ને એક્ટિવ વેણો જરૂરી હે યુવાઓ ને એક્ટિવ વેણો જરૂરી હે
0: ઓર આદરા જો યુવા વર્ગ હે
1: વણે ને એક્ટિવ વેણો જરૂરી હે મારું ઓઈસ કેણું હે કે સબ યુવા મળે ને ઓ ખતમ કરે હે કે
0: આપ
1: જાઓ વણન પ્રોત્સાહન દિયો વણન સાંતના દિયો
0: ઠીક
1: હે ના કે વણને એટલે જાય ને ઓબે બે ને આરામ થી વટે ઘી ને ગોળ ને ખાઓ ઓ કોઈ
0: મતલબ અગર કોઈ ગંગા પ્રસાદી કરનો ચાહે તો વન્ને બારામાં
1: મરજી થી કોઈ કરે કે
0: તો ઠીક હે
1: વન્ને
0: પ્રેશર અસ્થિઓ કટે વિસર્જન કરે
1: અસ્થિઓ તો હરિદ્વાર કરે
0: હરિદ્વાર કરેલા તો ગંગા પ્રસાદી વણી કરની જ પડેલા
1: કરની જ પડે કરની પડે એરું નહીં
0: અચ્છા
1: એરું નહીં વાતો ખતમ કીધું
0: અચ્છા વો સિસ્ટમ ખતમ હે
1: પહેલા હરિદ્વાર જાતા કે તો ગંગા પ્રસાદી કરની જ પડતી
0: તો 4-5 લાખ ખર્ચ નહીં થતા
1: હરિદ્વાર જાય નહીં એકતા હતા
0: થોડો આપણે સમાજના બદલાવ આવ્યો હે કે ભાઈ કે પ્રસાદી ભલે અસ્થિ વિસર્જન વે જાય ગંગાજી મેં તો ભી કોઈ પ્રસાદી કરે યા નહીં કરે
1: મને મત પડે નહીં ઈચ્છા હે
0: બહુ બઢિયા વાત હે
1: તો ઠીક હે
0: જી
1: જેની ઈચ્છા વે કે
0: વો
1: જ કરે
0: જી
1: તો ભાઈ સક્ષમ વે વાતો કરે તો એક તરફ ગેટ ટુગેધર
0: હે
1: મળે પાવટે
0: અચ્છા
1: ઓ અચ્છું
0: ઠીક હે
1: લેકિન વાળની ઈચ્છા થી જબરદસ્તી પ્રેશર ગાલે કે તો વો તો સમાજ ની કુરીતિ કેવી જવા અંધે સલ બચ્ચો ને ચડાવવા હારું કરે
0: તો પ્રજાપતિ સમાજ ના બારા મેં આજ સબ રીતિ રિવાજ આપો હુણિયા હો હમે આપો સમય ભી વે રહ્યો હે

0: આપણે દીપચંદજી ભાટી સાહેબ ને કહું કે ભાઈ કે આજ આપણને રેડિયો માતા એટલા મને ખોબલે રહ્યા હે તો આપને કેરો લાગે રહ્યા હે ઓર સમાજ રે વાસ્તે કા સંદેશ હે
1: દેખો સમાજ રે વાસ્તે સુધાર જરૂરી હે
0: જી
1: ક્યુંકિ સમાજ એ બહોત બેકવર્ડ હાલે રહ્યો હે ફૂટે હાલે રહ્યો હે
0: જી જી
1: ને આજકલ અને કમ્પ્યુટર યુગ મેં
0: જી
1: સમાજ જે વોઈ પુરાણી રીતિ રિવાજ ને મતલબ પંચાયતી ને મને ચક્કર મેં રહે
0: જી
1: તો થોડા અગર ખુદ સુધાર લાવે તો જ્યાદા અચ્છું રહી લા બાકી તો ઠીક હે બાકી તો જો પરિપાટી હાલે રહી હે વા હાલતી રહી
0: જી
1: ઓર એરો હે કે વે મતલબ કોઈ કા કરીન કોઈ કોઈ ઠા નહીં પડતો આ લે કે ઠોણા થોણો મે હે મતલબ હે કે સે કે કરી રાખી હે પંચાયતી રે ચક્કર મન કે કા હે નો એરો રિવાજ હાલ હા તો પણ દી કા હે કે જાતિ રો બદનામી હે બીજું કોઈ નહીં હે અણ વે દી કા હે કે કુરીતિયન બંધ કરે
0: ને
1: થોડા સિસ્ટમ થી હાલતા હોય તો આપણી જાતિ ની બદનામી નહીં વે
0: જી
1: ઓ વાત હે બાકી કોઈ વિશેષ વાત નહીં
0: હા તો શ્રોતા આપણે એસ કે ભાટી સાહેબ ને પૂછો કે ભાઈ કે ભાટી સાહેબ આપને આજ રેડિયો માટે અત્યારે લોકો હોબળે રહ્યા હે તો રેડિયો રા શ્રોતાઓ વાસ્તે ઓર આપણે સમાજ રે લોકો વાસ્તે કા સંદેશ છે
2: હું સમાજ રે વાસ્તે ઓય સંદેશ દઉં કે સમાજ મેં જતરી કુરીતિઓ જો આજ હાલે રહી હે વણીને એકદમ અપન યુવા વર્ગ ને આગે આવે ને ધીરે ધીરે કમ કરની હોય એલિમિનેટ કરની હે તો સમાજને આગે બઢાવવાનું હે બાલિકા શિક્ષા શિક્ષા રે માટે જોર દેણો હે ને શિક્ષા જતરી આગે બઢી શિક્ષા બચ્ચોને જતરી દઈએ ઓતરો સમાજ રો સુધારો અપને આપ ઓટોમેટિક વે હર આદમી અપને અપને ઘરને જ સુધારે તો સમાજ રો સુધારો પો ભાઈ બીજાને સુધારવાની કોશિશ કરીએ તો કદી નહીં સુધરે ખુદ અપને આપને સુધારો તોય અપને પૂરો સમાજ રો સુધારો વે નહીં તો કદી સુધારો નહીં વે અને હારું અપને આપને સુધારો ધન્યવાદ
0: શ્રોતાઓ પણ આજ પ્રજાપતિ સમાજ રે બારામાં એચ કે ભાટી સાહેબ ઓર દીપચંદજી ભાટી સાહેબની વાત કીધી ઓર આપને બહુ અચ્છી જાણકારી આપણને દી હે અને સમાજ રે બારામાં કુછ અનોરા સમાજમાં બહુ અચ્છા રિવાજ હે બીજા સમાજ રે બનિસ્પત ઓર મારો બહુ એજ કહેણો હે કે ભાઈ કે બાલિકા શિક્ષાને બઢાવા દેણો હે સમાજની કુરીતિઓને સમાપ્ત કરવાની કોશિશ કરની હે તો યુવા વર્ગને સૌથી પહેલાં આપણે આગળ આવવું પડે ઓર અને લાવવા તમે આપો સમય રે દેખતે ખાતર આપો અપને મહેમાન દીપચંદજી ભાટી ઓર એસ કે ભાટી સાહેબને વિદાય દો હું ઓર મુ કેસી જિનગર અપની વાણીને વિરામ દેવ હું અપનો સમાજ કાર્યક્રમ રે સબ શ્રોતાઓને રેડિયો મધુબન રા સગલા શ્રોતાઓને ઘણી ખામા અને રામ રામ આપ સુન રહ્યા હો રેડિયો મધુબન સુનતા રહો મુસ્કરાતા